0: સાધુ સંગ પરિત પાવી રોગ ન જાય રોગ મટે અરમ બદલાયેલાકી ઠંડા હનમા સિમર સિમર સદા સુખા જાય બધે અભિનાથી કૌ માન કાકી જમ પાતી પાવન ચૂત નાર ભેદ વિચારે ચાલ તેરે ગણા તું ક્યાં લખાવે
1: મુલાકાત
0: જન્મ આયા વિસ્તાર એટલે કહો કહો છુટકાર મુજે નિકાના નામ વિસ્તાર નાનક કૃષ્ણા ભગત કરો મન મી નિર્મલ હોય તુમારો આપો હવા નામ જપાવો સુરત કહેત રહેત જપાવો ભાવત તેરી ઉપલબ્ધ મહેલ જેને જાય હમે ભીત મહેલ ચાર સગલી મના સાત સંત પાવે કઈ જના ખુદે ખૌ નાનક જાતે મસ્તક લે હું ગાવ અનંત મંથન જાપ એ ભગવાન એક ભય એક રાત વાચક ગયે
1: હરો
0: નિરંતર